0: માં અને સ્માર્ટ સ્પીકર માં બંધ હોસ
1: પ્લે બીએફબીએસ
2: યુ બીએફબીએસ ગોઠા રેડિયો હો
1: ગોઠા રેડિયો
3: મુલુકા ધીરે ઠામાં ગયેક બુધવાર બેલુકા દેખી શરૂ ભાઈ ઝરી ગઈ રાતી દેખી રોકીએકો છ પશ્ચિમી ક્ષેત્રકો હિજો બેલુકી સમ સક્રિય રહેક વર્ષા રાતી દેખી રોકીએકો હો પૂર્વમાં હિજો બિહાન દેખી ર મધ્ય ભેગમાં હિજો દિવસો દેખીને ઝરી રોકીએકો થયો પાણી પણ રોકીએ પણ હિજો બાઢી આયા નદી ખોલાહરૂમાં અજય જોખિમ રહેક બાઢી પૂર્વાનુમાન મહાશાખાલે જણાયેકો છ મહાશાખાકા અનુસાર નારાયણી નદીમાં આજ દિવસોસમ્મ ર કાલી ગંડકીમાં આજ બિહાનસમ્મ જોખિમ છ નારાયણીકો સહાયક નદીહરૂમાં સમેત જોખિમ રહન સક્ને મહાશાખાકો ભનાઇ છ કર્ણાલી નદી ર મહાકાલી નદીમાં પણ સામાન્ય જોખિમકો અવસ્થા રહેકો છ અબ તત્કાલ ઠૂલો ર લગાતાર પાણી પર્ને સંભાવના નરહેકો મૌસમ પૂર્વાનુમાન મહાશાખાલે જણાયેકો છ આજ દેશકા હિમાલ ર પહાડકા થોરે ઠાઉમાં મેઘ ગર્જન ર ચટ્યાંગ સહિત મધ્યમસમ્મક વર્ષા ર હિમપાતકો સંભાવના રહેકો મહાશાખાલે જણાયેકો છ સુદૂરપશ્ચિમકો તરાઈકા થોરે ઠાઉ